આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસારણના પ્રારંભે સૃષ્ટિ નિયંતાના ચરણોમાં સમર્પિત ભક્તિ સંગીતથી સજાવેલ અર્ચના કાર્યક્રમ.

હે હરિ, શ્વાસે શ્વાસે તું અમને એવી સૂઝને શક્તિ આપ, તારી દિવ્ય અને ભવ્ય અનુભૂતિને પ્રાણ સાથે જોડવાનો પરમ પુરુષાર્થ આપ. હે હરિ, મારા છેલ્લા શ્વાસોમાં તારી કૃપા અને પ્રેમને શ્વસું એવી દિવ્ય ઘડી મને આપ.

બિહારી ગઢવીના સ્વરમાં આ હતી ગોદળ સ્વામીની રચના. જગતમાં શરણું શ્રી હરિ તારું, મળેના ખર્ચે જો નાણું, છે અમૂલ્ય અલૌકિક અને ન્યારું, બસ પ્રભુ હું એટલું જ જાણું. સાંભળીએ ભક્તિરસનું આ સોપાન સોનલ રાવલના સ્વરમાં, સંત તુલસીદાસની આ રચના.

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ચિત્ત રટણ કરે તારું,

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ચિત્ત રટણ કરે તારું, કરે મન દર્શન ન્યારું, કરો કર્મ અનાસક્ત ભાવથી, કલ્યાણ થાય તો જ તમારું.

0: ઈશ્વરના શુભાશીષથી આપનું જીવન સદાય અમૃતમય બની રહે તેવી અભ્યર્થના સાથે કાર્યક્રમની સમાપ્તિ કરીશું. નમસ્કાર. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 FM. બરાબર 6:30 સાંભળશો લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા.
1: અમદાવાદ, વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે આતિથ્ય, જેના વક્તા છે કે શાસ્ત્રી.
2: અતિથિ એટલે શું? તો અતિથિના માટે આપણે એ પ્રમાણેનો અર્થ કરી શકીએ કે જેની તિથિ કોઈ નક્કી નથી એનું નામ અતિથિ. આપણા બારણે કોઈ પણ અચાનક આવીને ઊભો રહે, આપણે આમંત્રણ આપેલું ન હોય અને અચાનક આવીને ઊભો રહે તેનું નામ અતિથિ કહેવામાં આવે. ભારતીય સંસ્કૃતિની અંદર અતિથિ દેવોને માટે પણ એક પૂજ્ય ભાવ શાસ્ત્રોની અંદર બતાવેલો છે. તેમાં પહેલાં તો 4 પ્રકારના એવા દેવો બતાવ્યા, તેમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને છેલ્લો આ અતિથિ દેવો ભવ. તેઓની ભાવના આ પ્રમાણેની એક ભારતીય સંસ્કૃતિનું એક આ એક પાસું આપણને બતાવેલું છે. ખરેખર આ અતિથિ દેવો ભવને માટે આજે પોતાના બારણાની આગળ આવેલો કોઈ પણ અતિથિ, જેની કોઈ તિથિ નથી હોતી, એવા જો અતિથિ આવે તો તેને ભારતીય સંસ્કૃતિની અંદર પૂર્વે જ્યારે આવે એટલે એને અર્ઘ્ય આપવામાં આવે અને ત્યાર પછી એની પૂજા કરવામાં આવે અને ત્યાર પછી એને ભોજન તરીકે ભોજનની એક વ્યવસ્થા પણ કરવામાં આવે. આ પ્રમાણેની એક અતિથિ દેવો ભવની ભાવના ભારતીય સંસ્કૃતિની અંદર પડેલી હોય છે.

0: છે અને આ દિવસ સુધી પણ એ ચાલતી આવેલી છે. તો અતિથિ દેવો ભવ શાસ્ત્રમાં એ પ્રમાણે બતાવેલું છે, અતિથિર્યસ્ય ભગ્નાશો ગ્રહાત પ્રતિનિવર્તતે સતસ્મય દુષ્કરમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ. કે અતિથિ જે છે એ અતિથિ આવતાની સાથે જો એનો આદર સત્કાર ન થાય, એની પૂજા ન થાય, તો અતિથિની પાસે રહેલું જે પાપ છે એ પાપ સામે વ્યક્તિને આપી દે છે, અને સામે વ્યક્તિ પાસે રહેલું જે પુણ્ય એ પુણ્ય પોતે લઈને ત્યાંથી ચાલતો થઈ જાય છે. આ પ્રમાણે આ એક ભારતીય સંસ્કૃતિની અંદર બતાવેલું છે. તો આવા જો આપણા ભારત દેશની અંદર અતિથિઓ આવે તો એની એવી સરસ સુંદર રીતે પૂજા કરવી, આદર સત્કાર કરવો, એનો હાવભાવ કરવો, જેથી કરીને આપણું પાપ અને આપણું પુણ્ય હરણ કરીને ન લઈ જાય, પોતાનું પુણ્ય પોતાની પાસે જ રહે, એવી રીતે આ અતિથિ દેવોનું પૂજન કરવું. ભગવાન સ્વામિનારાયણે ગઢડાની અંદર જ્યારે વિરાજમાન હતા, 10 વાગ્યાનો સુમાર થઈ ગયેલો હતો, અને મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે મૂળજી બ્રહ્મચારી, આજે આપણે થોડીક જ રસોઈ બનાવેલી છે, પણ આટલા બધા આ સંતો આવ્યા છે, હરિભક્તો આવ્યા છે, અતિથિ દેવો ગણાય, તો આ અતિથિ દેવોનું પૂજન પણ આપણે કરવું જોઈએ. તે વખતે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે પ્રભુ, પંગતો પડી ગયેલી છે, બધાએ બેસી ગયેલા છે, પણ હજુ જમતા નથી, તો તમારે જે કંઈ કરવું હોય, જે નિર્ણય લેવો હોય તે તમે નિર્ણય લઈ શકો છો. ભગવાન સ્વામિનારાયણ તે જગ્યાએ આવ્યા, બધાના પતરાળા ઉપર પીરસાઈ ગયેલી જે વસ્તુઓ હતી, મીઠાઈઓ હતી, ભગવાન સ્વામિનારાયણે જાતે એક તાહડો લીધો છે અને દરેકના પતરાળા ઉપરથી એક એક એક એક એક એક મીઠાઈ લીધી છે, અને એ મીઠાઈ લઈને જ્યારે ભેગી કરી છે અને અતિથિ દેવો આવ્યા છે તેમને પણ લાઈનમાં બેસાડી દીધા છે, અને એ પોતાના પતરાળા ઉપરથી રહેલી પ્રસાદી એ દરેકના પતરાળા ઉપર વેચીને દીધી, અને જ્યારે જમવાની હરે બોલાય છે તે વખતે બધા જ અતિથિઓને પણ જમવાને માટે બેસાડી દીધા છે, અને એ હરે જ્યારે કર્યું છે અને હરે કરતાની સાથે બધા જ અતિથિઓ પણ જમી ગયા છે. આવી રીતે અતિથિ સત્કારને માટે ભગવાન સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિ ટકાવી રાખવાને માટે દરેક સંતોને, દરેક એમના હરિભક્તોને આવી રીતને પોતાના જીવનની અંદર એવો એક ઉલ્લેખ અને એક આદેશ આપ્યો કે ભલે તમે પોતાના થાળી ઉપર બેસેલા હો અને જો અતિથિ આવતા હોય, જ્યાં સુધી એઠું ન થાય ત્યાં સુધી એ થાળીમાંથી કાઢીને પણ તમે અતિથિનો સત્કાર કરજો. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તજનોને માટે ઉપદેશ આપેલો છે, અને એ ઉપદેશ દરેકે પોતાના જીવનની અંદર રાખવો, એવી રીતે ઉપદેશ આપેલો છે સહજાનંદ સ્વામી મહારાજની.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત કે શાસ્ત્રીને, જેમનો વિષય હતો આતિથ્ય, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાય. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી યુવાનોને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળો રોજગાર સર્જને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અહેવાલ સાંભળીએ.
1: રોજગાર મેળો એ પ્રધાનમંત્રીની રોજગાર સર્જનની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા લગભગ 12 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આજ રોજ 19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. જયેશ વેગડા,

0: આકાશવાણી સમાચાર અમદાવાદ.
1: રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોયલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારપત્રો પરત ખેંચી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત કેન્દ્ર સરકારના અને ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગિફ્ટ સિટી ચેરમેન ઉદય કોટક તથા અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મુદ્દા તરીકે ગિફ્ટ સિટીના વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ચર્ચામાં બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રના વિસ્તરણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે જ ગ્લોબલ કેપિટલ સેન્ટર્સ, વિમાન અને જહાજ લીઝિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને ગિફ્ટ સિટીના વિકાસ માટે ઝડપથી અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારી ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડેલી 11,000થી વધુ બેઠકો માટે સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં વાલીઓ 25મી મેથી 27મી મે સુધી પુનઃ શાળા પસંદગી કરી શકશે. પ્રથમ રાઉન્ડમાં 77,000થી વધારે બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ પ્રવેશ રદ કરતા 11,000 બેઠકો ખાલી પડતા બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. ખાલી પડેલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની 3,000થી વધારે બેઠક છે, અંગ્રેજી માધ્યમની 5,953, હિન્દી માધ્યમની 1,614 અને અન્ય માધ્યમોની 174 બેઠકો છે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પર્દાફાશ કરી પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ વધુ માહિતી આપી.
2: શૂટ સ્પેસ કંપની વિરુદ્ધ ચીટિંગ, ફોજરી, જીપીઆઈડી ઓર બર્ડ્સ એક્ટ કે અંતર્ગત ગુના દાખલ કિયા હૈ. ઇસમેં 2 અક્યુઝ કી ધરપકડ કિયા હૈ. યે શૂટ સ્પેસ એક પોન્ઝી સ્કીમ હૈ, એમએલએમ સ્કીમ હૈ. ઇસમેં અલગ અલગ ઇન્હોને સ્કીમ્સ બહાર નિકાલા, જૈસે લાલચ મેં આકે બહોત સારે પબ્લિક ઇસમેં પૈસા ઇન્વેસ્ટ કિયા. અભી જો ફરિયાદી હૈ, ઇસમેં 13 ફરિયાદી હૈ, કુલ મિલા કે 5 કરોડ કે આસપાસ રકમ હૈ. ઇસમેં ઓર જ્યાદા પબ્લિક કે સાથ ફ્રોડ હોને કા શક્યતા હૈ. કુલ મિલા કે અરાઉન્ડ 100 કરોડ કે આસપાસ યે ફ્રોડ હોને.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા મેણુબે જળાશયમાં ચોમાસા પહેલા જરૂરી સમારકામ કરવાનું હોવાથી અને ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવાનો હોવાથી 25મી મેના રોજ સવાર 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર ખોલવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપલેટાના ગધેધડ ગામના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેન્કોમાં 27મેના બદલે 28મેના રોજ બકરીદની જાહેર રજા રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદી મુજબ રાજ્યમાં બકરીદની રજા હવે ગુરૂવારે 28મે રોજ રહેશે અને રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ બેન્કો બુધવારે 27મેના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. સોમનાથ ચોપાટી પર દરિયામાં નહાવા ગયેલા 3 યુવાનો ડૂબી જતા સ્થાનિકોને બચાવ ટુકડી દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 યુવાનની શોધખોળ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મહારાષ્ટ્રથી સોમનાથ આવેલા 3 યુવાનો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નહાવા ગયા હતા અને દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયા અને બચાવ ટુકડી દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 યુવાન હજુ લાપતા છે.

0: અને તેની શોધખોળ ચાલુ છે। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું। ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 2 જૂન દરમિયાન 4થી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે। પત્રકાર પરિષદમાં આરઆરયુના ઉપકુલપતિ ડોક્ટર કલ્પેશ વાંડરાએ જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશના આશરે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે। તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે, જેમાં સબ જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરૂષ સ્પર્ધકો ભાગ લેશે। આ અંગે ધર્મેશ પ્રજાપતિએ વધુ વિગતો આપી।
1: ગુજરાત 2029 કે અંદર વર્લ્ડ પોલીસ ફાયર ગેમ કી यहाँ पे आयोजित करेगा और जिसमें से 65 गेम खेलने वाले हैं और उस 65 गेम के अंदर 8 गेम राष्ट्रीय रक्षा विश्वविद्यालय में खेले जाने वाले हैं। वो 65 गेम में से एक गेम आर्म रेसलिंग का भी है। अभी हम लोग 2026 में हैं, हमने ये नेशनल चैंपियनशिप को आयोजित किया गया है और इससे हमको बहुत इसका एक्सपीरियंस मिलेगा, अनुभव मिलेगा और इसके बाद हम लोग आने वाले दिनों के अंदर पुलिस के लिए, फोर्सेस के लिए भी ऐसा एक चैंपियनशिप हम इसको आयोजित करेंगे।
0: પાટણ જિલ્લાના 8 આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। અત્યાર સુધી જિલ્લામાં કુલ 38 આયુષ્માન આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે। ચાલુ વર્ષે ચાણસ્મા તાલુકાના ધીણોજ 2, પાટણ તાલુકાનું ખીમિયાણા, હરિજ તાલુકાનું વેજાવાડા, જ્યારે રાધનપુર તાલુકાના જેતલપુર, ડેલાણા, ધરવડી, પુરાણા અને સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ આયુષ્માન આરોગ્ય મંદિરને આ પ્રમાણપત્ર મળ્યું છે। આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર તેમજ અલગ અલગ વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે। રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત 1 જૂને જાહેરનામું પડશે। રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25 મે થી 27 મે સુધી બીજો તબક્કો યોજાશે। ગાંધીનગર પોલીસે એક ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી। ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 4 આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7 વાગ્યાની 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस ना राष्ट्रपति निकोस क्रिस्टोडोलिट से આતંકવાદ સામે લડવા માટે બહુપક્ષીય પ્રયાસોને મજબૂત બનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર માળખામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને અપનાવવા માટે હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ

0: સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપીયન યુનિયન દ્વારા જાહેર કરાયેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે મજબૂત અને સંકલિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. બંને પક્ષો સાયબર સુરક્ષા અને ઉભરતી તકનીકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરશે. શ્રી રૂબિયો આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં ક્વાડના મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત રિજનને અનુરૂપ ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારત આવતા પહેલા શ્રી રૂબિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું અને કહ્યું ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ થઈ શકે છે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદો પર અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. નવી દિલ્હીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર સિરીઝને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ વિવિધ ટેકનોલોજીઓને એકીકૃત કરવા માટે કામ ચાલી રહ્યું છે.
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय ड्रोन रडार आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ એક સ્માર્ટ બોર્ડર કે પ્રોજેક્ટ કો લેકર દેશ કે સામને આયેગા.
0: શ્રી શાહે જણાવ્યું કે સરકાર માત્ર ઘૂસણખોરી રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ઘૂસણખોરને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે. ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળની સરકારોએ હવે એવી નીતિઓ અપનાવવી જોઈએ જે ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે સરહદ સુરક્ષા દળને ઘૂસણખોરી અટકાવવા માટે સમાન દ્રઢ અભિગમ અપનાવવા પણ વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIRNews_ABAD ફોલો કરશો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો થયો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19 તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે નાગરિકોને ગભરાવા નહીં અને વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ દબાણને સંકલિત વિતરણ પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે ઉચ્ચ માંગના વર્તમાન સમયગાળા દરમિયાન જવાબદાર ઉપયોગ અને જાહેર સહયોગ બધાને ઇંધણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સેવા આપતા ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: મેજર અભિલાષા બરાક વર્તમાનમાં લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બલમાં મહિલા સહભાગિતા દલકી કમાન્ડર કે રૂપમાં ભારતીય બટાલિયનમાં કાર્યરત હૈ. મેજર બરાક ભારતીય સેના કી પહેલી મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ ભી હૈ. મેજર બરાક યે પુરસ્કાર પ્રાપ્ત કરને વાલી તીસરી ભારતીય શાંતિ રક્ષક બન ગઈ હૈ. ઇસસે પહેલે મેજર સુમન ગવાની કો 2019 મેં ઓર મેજર રાધિકા સેન કો 2023 મેં યે પુરસ્કાર મિલા થા. વર્ષ 2016 મેં સ્થાપિત યે પુરસ્કાર પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો મેં તૈનાત બલો કે કમાન્ડરો और मिशन प्रमुखों के नामांकनों में से चुना जाता है. भारत संयुक्त राष्ट्र शांति अभियानों में सैनिकों और पुलिस कर्मियों का सबसे बड़ा योगदान देने वाले देशों में शामिल है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહેબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. 5,000થી વધુ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ગોવિંદઘાટથી ગંગારિયા માટે જવા રવાના થયો છે. ગોવિંદઘાટ ગુરુદ્વારા

0: આ સમિતિના મેનેજર સેવા સિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની પહેલી અરદાસ સાથે હેમકુંડ સાહેબના દરવાજા આજે ભક્તો માટે ખુલ્લા મુકાશે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવ્યા. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી છે. આ ટુર્નામેન્ટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ રિઝર્વ બેન્ક દ્વારા ચૂકવવામાં આવેલા સૌથી વધુ ડિવિડન્ડ પૈકીનો એક છે. ગઈકાલે મુંબઈમાં ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના સમાચાર પત્રોમાં ભારત સાયપ્રસ વચ્ચે કરાર, રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી, અનામત અંગે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી, ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચારો જોવા મળી રહ્યા છે. માતા પિતા આઈએએસ હોય તો અનામત શા માટે, સુપ્રીમ આ હેડલાઈન સંદેશ બનાવી છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી, વિશ્વ 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતમાં જેવા સમાચાર પ્રથમ પાને જોવા મળે છે. વિશ્વના સર્વોચ્ચ શિખરે ટ્રાફિક જામ, એક દિવસમાં 275 પર્વતરોહકે સર કર્યો એવરેસ્ટ, આ હેડલાઈન ફૂલછાબે બનાવી છે. નવ ગુજરાત સમાચારે ઈરાન યુદ્ધનો અંત હાથમેતમાં મંત્રણા નિર્ણાયક તબક્કામાં શીર્ષક સાથે પ્રથમ પાને પ્રકાશિત કરેલ છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

બરાબર 8:15 કાર્યક્રમ ત્રિવેણી ચિત્રલોક કાર્યક્રમ રજૂ કરીશું સવારે 8:30 9:30 આજ કે ફનકાર

સવારે 10:02 સમય છે ગુજરાતી ગીતો માટેનો. 10:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

થીમ બેઝ પર આધારિત હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે પ્રસારિત કરીશું સવારે 11:02. જૂની ફિલ્મના ગીતો માટેનો સમય રહેશે કાર્યક્રમ તરન્નુમનો. પ્રસારણ સમય રહેશે સવારે 11:30. કાર્યક્રમ યાદો કી મહેફિલ પ્રસારણ સમય બપોરે 12:00.

5 મિનિટનો, 1 વાગે સુરીલા સફર અને બપોરે 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ. બપોરે 2:35 ગુજરાતી ગીતો અંતર્ગત પ્રસારિત કરીશું સુગમ સંગીત. 3 વાગે મન ચાહે ગીત અને 3:30 નાટ્ય તરંગ.

બપોરે 4 વાગે પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની, સાંજે 5 વાગે ફિલ્મી ગીતોની સરગમ રજૂ કરીશું, 5:30 સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો, સુરીલા સફરમાં હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરીશું 6 વાગે, બરાબર 7 વાગે વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ,

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની ઝલક. રાત્રે 8 વાગે દૈનિક કાર્યક્રમ હવા મહેલ, 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ અને 9:30 ફિલ્મ સંગીત. બરાબર 10 વાગ્યાનો સમય રહેશે છાયાગીતનો અને 10:30 પ્રસારણની અંતિમ ભેટ ઢલતી જાહેરાત. આ ઉપરાંત સ્થાનિક ગુજરાતીમાં સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર તો ખરા જ.

તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે હવે પછીથી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
2: आपने ट्यून किया है भारत का नंबर वन मनोरंजन चैनल विविध भारती. प्रस्तुत है कार्यक्रम चित्रलोक. सभी सुनने वालों को राजेश का प्यार भरा नमस्कार. प्रोग्राम की शुरुआत कर रहे हैं श्रेया घोषाल और जावेद बशीर की आवाजों में प्रसून जोशी के लिखे गीत के साथ, जिसे संगीतबद्ध किया है शंकर एहसान लॉय ने. फिल्म का नाम भाग मिल्खा भाग.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જાય છે. થોડી જ વારમાં સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચ્યા. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ્ય બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. ભારત તિબેટીયન બોર્ડર પોલીસે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ મહિલા પર્વતારોહણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહિબાના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મી મેથી 27મી મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે એક ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મનોરંજનની રંગભરી દુનિયા એટલે વિવિધ ભારતી 96.7 એફએમ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. તમારી સાથે હું છું તમારો રેડિયો દોસ્ત પ્રજ્ઞેશ વ્યાસ. દોસ્તો નમસ્કાર. આધ્યાત્મ, ભક્તિ અને કથા શ્રવણનો ધાર્મિક અધિક માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઈશ્વરની કૃપા અને આશીષના અધિકારી બનવા સૌ કોઈ ઉત્સુક છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં ગુજરાતી સિને જગતની કેટલીક ધાર્મિક અને ભક્તિમય રચનાઓ છે અમારા શ્રોતા મિત્રો માટે, જે બનાવશે આજની ઘડીને મંગલ ઘડી, શુભ ઘડી અને રળિયામણી ઘડી.

મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરમાં નરસિંહ મહેતાની આ રચના આપે સાંભળી. ફિલ્મ હતી કુંવરબાઈનું મામેરું. સંગીત નિર્દેશન કર્યું અવિનાશ વ્યાસે. હૈયે હૈયે ગુંજતો રહે પ્રભુનો મધુર સાદ, વ્યક્તિથી વિશ્વ સુધી વિસ્તરે દિવ્ય પ્રેમનો નાદ. પ્રીતિ પ્રગટ પુરુષોત્તમની દેજો સદા કૃપાનાથ.

દમયંતી બરડાઈ અને સાથીદારોનો સ્વર ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ. રચના હતી ફિલ્મ સતી અનસુયાની. ઈશ્વરનું સાનિધ્ય માણસનો આત્મવિશ્વાસ અને સકારાત્મકતાનું પ્રતીક છે. કરુણા નિદાન પરમાત્મા ભક્તના પોકાર સાંભળીને તેની વારે ચડવા જરૂરથી આવે છે. મીરાના ઝેરને અમૃત કરનાર અને નરસૈયાની હુંડીનો સ્વીકાર કરનાર પરમતત્વ એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ.

0: વિવિધ ભારતી 96.7 એફએમ પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ફિલ્મી ગીતો કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ કાર્યક્રમનો શેષ ભાગ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: જન્મો જન્મથી દોડતો

અને માયાજાળમાં અટવાતો મનુષ્ય જીવનભર સુખ અને શાંતિની શોધમાં મથતો રહે છે. પરમપિતા પાસે સંતાન જેવી નિર્દોષતા અને તેનું શરણું લેવાથી તે સ્વયં બધી જ બાજી સંભાળી લે છે.

મહેન્દ્ર કપૂર, હંસા દવે અને સાથીદારોનો સ્વર, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, રચનાકાર વસંતકુમાર પટેલ. ફિલ્મ હતી રખવાળા મારે ઘનશ્યામના. કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગોમતીની સાખે ફિલ્મની આ રચના, સ્વર છે હેમલતાનો, સંગીતકાર રવિન્દ્ર જૈન, ગીતકાર કેશવ રાઠોડ.

0: નો વર્ષ.
1: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. 90 વર્ષની અવિરત યાત્રા, શ્રોતાઓના મનોરંજનનું મહેકતું સરનામું એટલે વિવિધ ભારતી. પળનો સાથ અને ક્ષણનો અહેસાસ, આકાશવાણી. જી હા દોસ્તો, પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમની પ્રથમ પ્રસ્તુતિ કલંક ફિલ્મનું ગીત અરિજિત સિંઘ, નીતિ મોહન અને સાથીદારોનું સ્વર, સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય. અને હવે રાગ પટેલનો સ્વર, ફિલ્મ આર આર આર, સંગીતકાર એમ એમ કરીમ.

0: तेरी बातों में ऐसा उलझा जिया फिल्मनुं गीत आपे सांभळ्युं, संगीतकार तनिष्क बागची, गीतकार नीरज सजावत। विविध भारतीनो आ छे कार्यक्रम धूम मस्ती धूम। कार्यक्रममां एक नानकड़ो विराम अने त्यारबाद शेष गीतो।
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલ ના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
3: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલનો સ્વર, સંગીતકાર લલિત સેન, ગીતકાર નિદા ફાઝલી, ફિલ્મ દિલ બોલે હડિપ્પા.

સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણનો સ્વર હતો. સંગીતકાર મિથુન, ગીતના શબ્દ લખ્યા હતા સૈયદ કાત્રીએ. ફિલ્મ હતી ધી ટ્રેન. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમના અંતમાં સાંભળીએ તું જૂઠી મેં મક્કાર ફિલ્મનું ગીત. સ્વર છે અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીનું, સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતા ભટ્ટાચાર્ય.

આ સાથે આજનો ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત કરવાની પ્રજ્ઞેશ વ્યાસને અનુમતિ આપશો. નમસ્કાર. આપના રેડિયો સેટ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જાય છે. થોડી જ વારમાં સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચ્યા. સ્પેસ એક્સે આજે સવારે તેની સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું, જે ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના તેના પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગોમાં ઇબોલા વાયરસ દ્વારા ઉભા થયેલા જાહેર આરોગ્ય ખતરાને રાષ્ટ્રીય સ્તર સુધી ઉઠાવ્યો છે. ભારતીય સેનાના અધિકારી મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જાતિ સમાનતા સમર્થક પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. ચીનના સાક્ષી પ્રાંતમાં કોલસાની ખાણમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી સ્તર કરતાં વધી જતાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ અંદર ફસાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મેથી 4th આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अडीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे, तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद जेम मनमोहक होय छे, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલ સે. આજના કાર્યક્રમમાં આસમાન ગગન વિષય પર કેટલાક ગીતો આપ સાંભળશો.

ફિલ્મનું ગીત. સંગીત રવિનું હતું અને શબ્દ રચના હતી સાહિર લુધિયાનવીની. મિત્રો, વાદળોથી ઘેરાયેલું આસમાન જીવનમાં બદલાવનો સંદેશો લાવે છે. જીવનમાં આવતી મુસીબતો એનો સામનો કરવાથી એનું હલ નીકળી જાય છે. જેમ આસમાનમાં ઘેરાયેલા કાળા વાદળો પણ હટી જાય છે, તેમ મુસીબતો પણ નીકળી જાય છે અને સામે જ ખુશીનો સૂરજ ઉગે છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં સતી સાવિત્રી ફિલ્મનું આ ગીત. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાનું, બોલ ભરત વ્યાસના.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં કલાકાર ફિલ્મનું આ ગીત. ફિલ્મને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ, શબ્દરચના ઇન્દિવરની.

દોસ્તો, જીવનમાં હંમેશા આસમાન જેટલા ઊંચા સપના રાખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. આસમાન આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા

હંમેશા ઊંચું વિચારવું જોઈએ. આશા ભોંસલે અને શબ્બીર કુમારના સ્વરમાં સાંભળીએ એક જાન હૈ હમ ફિલ્મનું ગીત, સંગીત અન્નુ મલિકનું.

0: 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. દિલ સે કાર્યક્રમમાં આજે આસમાન અને ગગન આ વિષય પર કેટલાક ગીતો આપે સાંભળ્યા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 11:30 થઈ ચૂકી છે. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી.

મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા કર્ઝ ફિલ્મનું, માફ કરશો, ફર્ઝ ફિલ્મનું ગીત. સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દરચના આનંદ પક્ષીની. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં તીસરી મંઝિલ ફિલ્મનું આ ગીત. સંગીત છે આર ડી બર્મનનું, બોલ મજરૂ સુલતાનપુરીના.

મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં આ છે બ્રહ્મચારી ફિલ્મનું ગીત. સંગીત શંકર જયકિશનનું, બોલ હસરત જયપુરીના.

મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો કારાવાન ફિલ્મનું ગીત. સંગીત છે આર ડી બર્મનનું, બોલ મજરૂ સુલતાનપુરીના.

લતા મંગેશકર, ભૂપિંદર અને સાથીઓના સ્વરમાં આ છે જ્વેલથી ફિલ્મનું ગીત. સંગીત SD બર્મનનું, બોલ શૈલેન્દ્રના.

0: हेमंत कुमार को अभी आपने सुना फिल्म कोहरा में। कार्यक्रम का अगला गीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: फिल्म अर्थ की गजल अभी आप सुन रहे थे जगजीत सिंह की आवाज में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: इस गाने के साथ ही आज का यादों की महफिल कार्यक्रम अब समाप्त होता है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે

જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5490.

0: વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂપિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોની નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર, જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे આજ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેઇન તૈયાર કી જા રહી હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઈચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
1: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. ભારત ભી દુનિયા કે અલગ અલગ દેશો કે સાથ પાર્ટનરશિપ કર રહા હૈ. ઇસકા ઉદ્દેશ્ય યહી હૈ કે ભારત કે યુવાઓ કો અવસર મિલે, રોજગાર મિલે, ઉનકા સામર્થ્ય ખીલ ઉઠે. સાથ સાથ મેં ચાહતા હું મેરે દેશ કે નવજવાનો કો ગ્લોબલ એક્સપોઝર ભી મિલે.
0: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકા ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
1: आज क्लीन एनर्जी, क्रिटिकल मिनरल्स, ग्रीन हाइड्रोजन और सस्टेनेबल मैन्युफैक्चरिंग से जुड़े सेक्टर्स भी बहुत तेजी से ग्रो कर रहे हैं. इनसे जुड़ी पार्टनरशिप एक नई इकोनॉमी के न्यू अपॉर्चुनिटीज के दरवाजे खोल रही है. स्वीडन, नॉर्वे और इटली जैसे देशों के साथ ग्रीन ट्रांजिशन और सस्टेनेबल टेक्नोलॉजी में भी सहयोग बढ़ रहा है. ये भारत को क्लीन मैन्युफैक्चरिंग से जुड़ी फ्यूचर इंडस्ट्रीज में मजबूत करेगा.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 4 દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા.

આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું. ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી. અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઈંધણની કોઈ અછત નથી. એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે. આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મેથી 22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, જ્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે. વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. CBSE ઉમેદવારોને આ સમયમર્યાદાનો સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે. ચીનના સાનશી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે. સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં બની હતી. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. SpaceXએ આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું. ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોકેટને ટેક્સાસ, અમેરિકામાં SpaceXની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું. મિશનમાં સફળ હોસ્ટ સ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. દરમિયાન ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા

0: ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે. સાંભળીએ કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ.
2: હમારે શ્રોતા ને લિખા હૈ કે 1 બજે જબ સુરીલા સફર શરૂ હોગા તબ સબ કુછ સ્પષ્ટ હો જાયેગા ઓર શ્રોતા દિમાગ પર કમ જોર ડાલે સુરીલે ગીતો કા આનંદ લે ઓર ગીત ભી પહેલે સે અધિક બજેંગે ધન્યવાદ વિવિધ ભારતી ધન્યવાદ મુજે. અરે બિલકુલ સહી કહા આપને દિમાગ પર જ્યાદા જોર નહીં લગાના હૈ કે હમે બુરા લગે યા હમે ગુસ્સા આ જાય યા હમ તનાવગ્રસ્ત હો જાયે. બિલકુલ મનોરંજક કાર્યક્રમ હૈ યે આપકે મનોરંજન કે લિયે ઇસકા આનંદ ઉઠાઈએ. વહીં એક શ્રોતા લિખતે હૈ કે આજ યે બહોત અચ્છા નયા પ્રયાસ હૈ શબ્દ આપને દે દિયા ઓર હિન્ટ ભી દે દિયા હૈ તો કોશિશ ભી હમારી બની રહેગી. ઓર વહીં આપને કુછ ગીતો કા જિક્ર ભી કિયા હૈ. એક શ્રોતા લિખતે હૈ કે લગતા હૈ આજ આપને યુ ટર્ન માર દિયા હૈ. સુરીલા સફર કા યે પેટર્ન ભી અચ્છા હૈ. અબ ફિર પરીક્ષા હોગી જાનકારી બતા પાયેંગે ચલો ચલે સુરીલે સફર પર મંદાકિની જી કે સાથ. વહીં એક શ્રોતા લિખતે હૈ કે આજ જો ગેંદ આપને ડાલી હૈ વો ગુગલી જૈસી લગ રહી હૈ લેકિન યોર્કર ભી હો સકતી હૈ યા ફિર વાઇડ હો સકતી હૈ બહાર નિકલ જાયેગી. જ્યાદાતર બલ્લેબાજ અસમંજસ મેં હૈ. અરે નહીં નહીં નહીં નહીં આજ તો અચ્છી બેટિંગ કર રહે હૈ આપ લોગ દેખીએ ના ફટાફટ. હમારે કુછ શ્રોતાઓ ને તો બિલકુલ સહી ગાને ચુને હૈ. અબ હમારે પાસ વક્ત નહીં હોતા ઉન સભી ગાનો કા જિક્ર યહાં કરને કા વર્ણા આપકો બતાતે કે આજ બહોત સારે ગાને હમારે શ્રોતાઓને સહી ચુને હૈ. એક શ્રોતાને લિખા હૈ આજ શાયદ યહી ગાને બજ પાને વાલે હૈ બેહદ અચ્છા આજ શાયદ યહી ગાને બજેંગે. આપને કુછ ગાનો કા જિક્ર કિયા હૈ બેહદ હિંમત વાલા કામ હૈ. અગર એસે ગાને શામિલ હોંગે તો કાર્યક્રમ કી રોચકતા બની રહેગી ઓર કુછ હર રોજ બજને વાલે ગાનો સે અલગ સુન સકેંગે. બેહદ નાયાબ ચયન હૈ. આપને હમે ધન્યવાદ દિયા હૈ ઓર બિલકુલ આપકે કુછ ગીત તો હમારે પ્લેલિસ્ટ સે બિલકુલ મેલ ખા રહે હૈ. શુક્રિયા બહોત બહોત બધાઈ આપ को, आप सभी श्रोताओं को जो आज की जो सुरीला सफर की ये प्लेलिस्ट है उसमें आप शामिल हो गए हैं. वहीं एक श्रोता लिखते हैं कि संगीतकार चित्रगुप्त मखमली धुनो और सादगी के मसीहा थे. भारतीय सिनेमा के स्वर्णिम युग में जहां एक तरफ शंकर जयकिशन नौशाद साहब SG बर्मन जैसे दिग्गजों का दबदबा था वहीं एक ऐसा संगीतकार भी था जिसने बिना किसी तामझाम के बेहद सादगी और गहराई से भरपूर संगीत दिया. उनका नाम था चित्रगुप्त. चित्रगुप्त श्रीवास्तव हिंदी सिनेमा के उन अनमोल रत्नों में से एक हैं जिनके गीतों की मिठास आज भी कानों में मिश्री घोल देती है. बिल्कुल सही कहा और वही मिश्री घोलने वाले गीत आज हम आपके लिए लेकर आए हैं. अगला गीत राजेंद्र कृष्ण का लिखा हुआ है. इस बार आवाजें हैं गीता दत्त और उषा मंगेशकर की और ये फिल्म है माँ बाप.

અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશે તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ સે આપકો અપની જિમ્મેદારિયાં સમજને મે બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએં. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મે અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ, યહી ઉર્જા પબ્લિક સર્વિસ મે ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓ કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
0: શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દરેક ભારતે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અને અનેક ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે.
1: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હૈ. યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ. ઇસ લક્ષ્ય કી પ્રાપ્તિ કે લિયે આજ દેશ અલગ અલગ સેક્ટર્સ મે નિવેશ કર રહા હૈ ઓર ઇસ નિવેશ સે દેશ કે યુવાઓ કે લિયે રોજગાર કે લાખો નયે અવસર બન રહે જિસે આજ ભારત મે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારા 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી. તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખપદે બબીબેન ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રત્નીબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયત પૈકી 6 પર ભાજપ અને 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. વ્યારામાં નાટ્યાત્મક ઘટના બાદ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. સુરત ગ્રામ્ય પોલીસે કોંગ્રેસના 3 સભ્યોને રોક્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમને સાથે લઈને આવતા યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી પ્રમુખપદે કોંગ્રેસના કિનાબેન ગામિત અને ઉપપ્રમુખપદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજેની વરણી કરવામાં આવી હતી. જ્યારે સોનગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતા કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી હતી. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખપદે નીરજ પટેલ અને ઉપપ્રમુખપદે મહેન્દ્રસિંહ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખપદે હર્ષદસંઘ પ્રહલાદજી ઠાકોરની વરણી કરાઈ છે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખપદે પાયલબેન માથોડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખપદે ભરતસિંહ ડોડિયા બિનહરીફ નિમાયા હતા. દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખપદે દક્ષાબેન ચોડવડિયાની અને ઉપપ્રમુખપદે મહાવીરભાઈ ભગતની પસંદગી કરવામાં આવી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 87 પૈસા વધીને 99.51 રૂપિયા પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલ 91 પૈસા વધીને 92.49 રૂપિયા પ્રતિ લીટર થયા છે. આ મહિનાની 15મી તારીખે પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો, 19મી તારીખે 90 પૈસાના વધારા બાદ ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરના દિવસોમાં ભાવમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં વિક્ષેપ પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરાયો છે. કચ્છના લખપત નજીકથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેહરા ગામની સીમમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું. કાળા રંગનું આ ડ્રોનમાં 4 પંખા લાગેલા છે. ડ્રોનની અંદરની ભાગે વિવિધ સર્કિટ અને વાયરો જોવા મળ્યા છે.

0: પોલીસે આ ડ્રોન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે આજે પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ મિતાલી સિંઘ અને ભૂપિંદર સિંઘના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

તમે તૈયારી કરી છે હીટસ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં

પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બપોરના 3 વાગ્યા છે. જોડાઈએ અમારા

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: मजनू का गीत, गीतकार साहिर लुधियानवी हैं और संगीतकार मदन मोहन हैं.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ. હરરોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

FM 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. શ્રોતા મિત્રો, સાંજના 5 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆત કરીએ મેં ખિલાડી તું અનાડી આ ફિલ્મના આ ગીતથી. સ્વર આપ્યો છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમમાં હવે સાંભળશો કુમાર સાનુના સ્વરમાં દિલવાલે ફિલ્મનું આ ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

રેખા ભારદ્વાજ અને સાથીઓના સ્વરમાં આપે સાંભળ્યું દિલ સિક્સ ફિલ્મનું ગીત. અને આ ગીત સાથે જ આજનો આ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 5:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆત કરીએ આરતી અને સૌમિલ મુનશીના યુગલસ્વરમાં ગવાયેલા તુષાર શુક્લની આ રચનાના ગીતથી.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટર

0: ને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હંસા દવેના સ્વરમાં હવે સાંભળશો મેઘબિંદુની આ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મિતાલી અને ભૂપેન્દ્રસિંહના યુગલ સ્વરમાં તુષાર શુક્લની આ રચના સાંભળશો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હસમુખ પાટડિયાના સ્વરમાં સુરેશ દલાલની આ રચના સાંભળશો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.

FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆત કરીએ અસલી નકલી ફિલ્મના આ ગીતથી. સ્વર લતા મંગેશકરનો, સંગીત આપ્યું છે શંકર જયકિશને, ગીતકાર શૈલેન્દ્ર.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: किशोर कुमार અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં આંધી ફિલ્મનું આ ગીત સાંભળશો. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર ગુલઝાર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દિલ એક મંદિર. આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હિમાલય કી ગોદ મેં આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ, ગીતકાર છે ઇન્દિવર.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
4: લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો અનુપમા ફિલ્મનું આ ગીત. સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર કૈફી આઝમી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: વો કોન થી આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે મદન મોહને, બોલ લખ્યા છે રઝા મહેદી અલી ખાને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો મમતા ફિલ્મનું આ ગીત. સંગીતકાર રોશન, બોલ લખ્યા છે મજરૂહ સુલતાનપુરીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કિશોર કુમારના સ્વરમાં જ્વેલ થીફ ફિલ્મનું આ ગીત સાંભળશો. સંગીતકાર એસ ટી બર્મન, ગીતકાર મજરૂહ સુલતાનપુરી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ઘર આ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર ગુલઝાર.

0: મુકેશના સ્વરમાં હવે સાંભળશો આનંદ ફિલ્મનું આ ગીત. સંગીતકાર સલીલ ચૌધરી, ગીતકાર ગુલઝાર.
1: મેં

કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો આરાધના ફિલ્મનું આ ગીત, કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. સંગીતકાર એસ ટી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.

FM 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી 8,70,00,000 રૂપિયાની ઉછાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત દેશના 47 સ્થળોએ એક સાથે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના 242 યુવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદના સાહીબાગ ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું કે રોજગાર મેળો દેશના યુવાઓને નવી દિશા, આત્મવિશ્વાસ અને વિકાસની તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી યુવાનોના કૌશલ્ય અને ક્ષમતાને આધારે સમયસર નોકરી આપવા સતત કાર્ય કરી રહ્યા છે. રાજકોટ રેલ ડિવિઝનમાં 47 ઉમેદવારોને એનાયત નિમણૂક પત્રો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વડપણમાં દેશ બદલાઈ રહ્યો છે.

0: 1 लाख करोड़ रुपीस 4 साल में खर्च करा जाएगा। वो 3.5 करोड़ जॉब निर्माण का लक्ष्य रखा गया है। जिसको नई जॉब मिलेगी उसको सरकार के द्वारा 1 EPFO पेमेंट यानी कि 15,000 रुपया उसके अकाउंट में DBT से दिया जाएगा। वैसे ही नौकरीदाता को भी 3,000 रुपया का सहयोग करा जाएगा। प्रधानमंत्री इंटर्नशिप स्कीम 10,000 करोड़ रुपए के खर्च से देश के MSME और प्राइम इंडस्ट्रीज में इंटर्नशिप करने के लिए 10,000 से 19,000 तक दिया जाएगा।
1: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રશિયન કોન્સ્યુલેટ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, સી પ્રાઇસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધી

0: ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, સી પ્રાઇસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધાનીમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ આજે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતમાં નીતિનભાઈ પટેલ બહુમતીથી પ્રમુખ અને ઠાકોર માસંગજી રામાજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા છે. પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12-12 બેઠકો મળતા ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના મહિલા સભ્ય પ્રમુખ મળ્યા છે. જિલ્લાની અન્ય 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની માયા છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજુ ગામિતની અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25મી મેના રોજ યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના ડિમ્પલરાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની વરણી કરાઈ છે. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શના પટેલની નિમણૂક કરાઈ છે. આજે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યા છે. જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેયુર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે હિરેન પટેલની વરણી કરાઈ. વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અજય ગામિતની વરણી કરાઈ છે. વલસાડ જિલ્લાની ધરમપર તાલુકા પંચાયતના પ્રમુખ પદે શકુંતલા ચૌધરી તથા ઉપપ્રમુખ પદે રણજીત ચૌધરી ચૂંટાયા છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા અને બોડેલીમાં ભાજપનું બોર્ડ બન્યું છે. મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. પોરબંદરના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ પદે યુવા એન્જિનિયર શીતલ ઓડેદરાની બિનહરીફ વરણી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે ગોપાલ કોઠારીની વરણી થઈ છે. આ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, વાવથરા, તાપી, પંચમહાલ, બોટાદ, અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી થઈ છે. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. આ કેસમાં બેંક ઓફ બરોડાના જોઈન્ટ કસ્ટોડીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સહાયક પોલીસ કમિશનર હિરેન્દ્ર ચૌધરીએ વધુ માહિતી આપી.
1: आरबीआई की करेंसी चेस्ट है, उस चेस्ट में से एक वहाँ का जो कर्मचारी है उसने वहाँ से 8 करोड़ 70 लाख की नोट से वो नोट्स लेके वो फरार हो गया था. तो इस आरोपी को अभी हमने अरेस्ट किया है और अरेस्ट करके अभी इसको हम कोर्ट में प्रोड्यूस करने वाले हैं और इसके रिमांड के दौरान इसमें पूरी जाँच हो पाएगी. और ये जो व्यक्ति है ये टेक्निकली काफ़ी साउंड है, खुद एक बैंक का कर्मचारी है. इसकी आगे की पूछताछ में और जो कोई व्यक्ति है जो इसके साथ जुड़े हुए हैं उनके पास से भी रिकवरी होने के पूरे चांसेस है.
0: મોરબી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અંગેની અપાવથી દૂર રહેવા વહીવટીતંત્રએ અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સતત જથ્થો જળવાઈ રહ્યો છે.
2: પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી.
0: ગ્રીન ટેકનોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1,147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, ત્યારે રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અમદાવાદના સાંતેજ વિસ્તારમાંથી આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ એન્ડ પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 80 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આજે સવારે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. દરમિયાન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નાકર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી, જોકે અગ્નિશમન વિભાગે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. साबरमती।

0: રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉનાળાની રજાઓ તથા મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તથા મૂનટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલ તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે, જે હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં રાજ્યનો સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હાલ રાજ્ય પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફલાઇનના પ્રભાવને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
1: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ और રાજકોટ તકતી શામિલ હૈ. और इसके अलावा डेट से लेकर डेट 7 तक રાજેન્દ્ર પ્રબલ કરેગા ઉસમે ગુજરાત સ્ટેટ से सारे डिस्ट्रिक्ट.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.
5: किस्सा यूं है कि मैं यूरोप एक फिल्म फेस्टिवल में गई थी. बच्चे भी मेरे साथ थे और सुनील उस वक्त मद्रास में शूटिंग कर रहे थे. अचानक एक दिन सुनील का दिल घबराया तो वो बंबई के लिए रवाना हुए. रास्ते में ये सोचते हुए कि घर पहुंचकर बच्चे ऐसे मिलेंगे, ऐसी ऐसी बातें होंगी. लेकिन जब यहाँ पहुंचे तो कोई भी नहीं था, सिर्फ सन्नाटा. तब उन्हें याद आया कि सब लोग तो लंदन गए हैं. बहरहाल जब वो अकेले घर में सोए तो उन्हें ऐसा लगा कि बच्चा पलंग से गिरकर रो रहा है. वो फौरन उठ बैठे, बच्चे को ढूंढने लगे और मुझे जोर जोर से पुकारने लगे. यानी तरह तरह से उन्हें हम लोगों की याद आती रही. वो इस कदर परेशान हुए कि बाकी रात उन्होंने एक होटल में गुजारी और दूसरे ही दिन मुझे टेलीग्राम दिया कि मैं आ रहा हूँ, तुम लोग वहीं ठहरो. और खुद पहुंचकर उन्होंने मुझे जब ये वाकया सुनाया तो मैंने कहा अब खुद ही सोच लीजिए कि जब बीवी घर छोड़कर कहीं जाती है तो बेचारे शौहर की कैसी बुरी हालत होती है.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબી જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ડીઆરઆઈએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગના 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: कर्मयोगी प्रारंभ जैसे मॉड्यूल से आपको अपनी जिम्मेदारियां समझने में बहुत सहूलियत होगी. मेरा आपसे आग्रह है इसका ज्यादा से ज्यादा लाभ उठाएं. आज भारत का युवा दुनिया के हर क्षेत्र में अपनी पहचान बना रहा है. यही स्पिरिट, यही ऊर्जा पब्लिक सर्विस में भी दिखाई देनी चाहिए. विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે દરેક ભારતીય 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અનેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યો છે.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રોજગાર મેળાના 19મા તબક્કામાં નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમ નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ NFSC ખાતે યોજાયો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રોજગાર મેળાને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ભરતી થયેલા યુવાનો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
2: વિકસિત ભારત 2047 જબ ઉસ ગોલ ઉસ વિઝન કો સામને રખ

0: तो हमारा काम भी बड़ा सुगम हो जाएगा। और हिम्मत से काम करें, अच्छा काम करें, बदलाव में पहल करें। जहां जहां कोई चीज में हमारे नई सोच है, नए आइडियाज हैं, अगर हम सब ने नए नए टेक्नोलॉजीज को अडॉप्ट किया, हम भी अपने आप को रीट्रेन करें, रीस्किल करें, अपग्रेड करें हमारी नॉलेज, और आगे बढ़ने के लिए कंटिन्यूअस लर्निंग शुड बी अ पार्ट ऑफ आवर लाइफ।
1: ગુજરાતમાં પણ આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં યોજાયેલા પ્રાદેશિક રોજગાર મેળાઓમાં લગભગ 242 ભરતીઓને નિમણૂક પત્રો અપાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વડોદરામાં, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે સાહીબાગ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં હાજરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. રૂબિયોએ આજે બપોરે નવી દિલ્હીમાં સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સચિવ રૂબિયોએ પ્રધાનમંત્રી મોદીને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો. શ્રી મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહવાનનો પુરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ સચિવ રૂબિયોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની શુભેચ્છાઓ આપવા પણ કહ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે. વિકસિત ભારત જીરામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005ને બદલે છે. નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસદ્દા નિયમો કલમ 33 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ અનુસાર ઘડવામાં આવ્યા છે. VBG રામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત મજબૂત આર્થિક પાયા અને મજબૂત નિકાસ વૃદ્ધિનો સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે એપ્રિલમાં નોંધાયેલ નિકાસ વૃદ્ધિની ગતિ મે મહિનામાં પણ ચાલુ રહી છે, જે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રથમ હપ્તા તરીકે 527 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સંભાળ પ્રણાલીઓની સમીક્ષા કરી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર 2 અલગ અલગ કામગીરીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI મુંબઈ ઝોનલ યુનિટે આશરે 11.25 કરોડ રૂપિયાની કિંમતનો 2.25 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. આ મામલે 4 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર આદિસ અબાબાથી આવતા એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને માદક દ્રવ્યવાળા કેપ્સ્યુલ ગળી ગયા હોવાનું કબૂલ્યું હતું. તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ લગભગ 7 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ આજે વિયેતનામના દાનાંગમાં એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપમાં પુરુષોની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા 2 રજત ચંદ્રક મળવાની ખાતરી થઈ છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુરજ વશિષ્ઠે કિર્ગિસ્તાનના નુરિસ્તાન સુયોર કુલોવને 3-2 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે તેનો મુકાબલો સુવર્ણચંદ્રક માટે કઝાકિસ્તાનના એબેક એથબેકોવ સામે થશે. દરમિયાન 67 કિલોગ્રામ વર્ગમાં સાગરસિંહે સેમીફાઇનલમાં સાઉદી અરેબિયાના મુન્થિર અબ્દુલ્લા એઝાન્ડુ પર 4-0 સાંદાર વિજય મેળવ્યો. સુવર્ણચંદ્રક માટે તેનો મુકાબલો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના

0: આયાતજાન ખાલમાખા નવ સાથે થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના દાંડીવાલા ફિલ્ડમાં ગેસ બેરિંગ પે ઝોન સફળતાપૂર્વક ખોલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ જણાવ્યું કે ચિચરાઝાનું ફોર્મેશનમાંથી પ્રથમ વખત લગભગ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ કુદરતી ગેસનો પ્રવાહ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ભારત તિબેટીયન બોર્ડર પોલીસની પ્રથમ મહિલા અભિયાન ટીમને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે ભારતની દીકરીઓ વૈશ્વિક મંચ પર ભારતની નારી શક્તિને ફરી વ્યાખ્યાયિત કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRIએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરસ્વ શિષ્ટ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आइए सुने कार्यक्रम हवा महल.

થોડી જ વારમાં સાંભળી શકશો નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ પ્રસારિત કરીશું વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી. 9:30 ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ છાયા ગીત, અને ત્યારબાદ રાત્રે 10:30 વાગે કાર્યક્રમ ઢલતી જાય રાત.

હવે સાંભળશો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે તારીખ 24 મે 2026 રવિવાર સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા સવારે 6:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સવારે 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, સવારે 7 ભૂલે બિસરે ગીત હમ હૈ રાહી પ્યાર કે આ કાર્યક્રમ સાંભળી શકશો સવારે 7:30. 8:15 ત્રિવેણી કાર્યક્રમ, સવારે 8:30 ચિત્રલોક, સવારે 9:30 આજ કે ફનકાર.

સવારે 10 વાગીને 2 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ સવારે 10:30 વાગે 11 વાગીને 2 મિનિટે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સવારે 11 વાગીને 30 મિનિટે બપોરે 12 વાગીને 5 મિનિટે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી યાદો કી મહેફિલ સુરીલા સફર આ કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું બપોરે 1 વાગે બપોરે 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ 3 વાગે મન ચાહે ગીત 3 વાગીને 30 મિનિટે નાટ્ય તરંગ ડ્રામા 4 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ પિટારા બોમ્બે ટોકીઝ

વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી રાત્રે 10 વાગે કાર્યક્રમ છાયા ગીત અને ત્યારબાદ રાત્રે 10:30 વાગે કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

સાંજે 5 વાગે હિન્દી ગીતોનો કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ, જૂના હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે, 7 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા, રાત્રે 8 વાગે હવા મહેલ, 8:15 નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી, રાત્રે 9:30 ફિલ્મ સંગીત,

શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત કરીએ ભેડિયા ફિલ્મના આ ગીતથી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળશો ડંકી ફિલ્મનું આ ગીત.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: દો પત્તિ આ ફિલ્મનું આ ગીત સાંભળશો, પરંપરા અને સચેતના સ્વરમાં.

અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 8:45 આપ સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા અંતર્ગત હિન્દીમાં સમાચાર.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: હરિહરન અને સુખવિંદર સિંઘના સ્વરમાં હવે સાંભળશો તાલ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ છાયા ગીત માટે.